નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ આવો અમારે સદૈ ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 15 જૂન અને સ્ટુડિયોની ગલિયારમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યાર સુધી લઈને 10:45 સુધી. તો શ્રોતાઓ કહેવાય છે ને કે બધા જ આપણા માટે તાળીઓ નહીં વગાડે ને કોઈક આંગળીઓ ચીંધવાવાળું પણ હશે તો તેને આપણે સ્વીકારવું પડશે. કારણ કે કહેવાય ને કે જ્યાં સુધી તમે જિંદા છો ને જીવતા છો ને ત્યાં સુધી તો ભાઈ નિંદા થશે જ. એટલે કહેવાય છે આપણે હિન્દીમાં મસ્ત કહ્યું તો ભાઈ જબ તક જિંદા હે તબ તક ભાઈ નિંદા હે. એટલે કહેવાય ને ભાઈ શ્રોતાઓ બધા જ આપણા માટે તાળીઓ વગાડે એવું જરૂરી નથી. કોઈક હોય છે આંગળી ચીંધવાવાળા પણ કોઈક હોય છે એને આપણે જરૂરથી સ્વીકારવું પડે છે. તો ભાઈ આજે સોમવારનો દિવસ છે, આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ. ભક્તિમય ભજન કીર્તિદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ભોલેનાથના ક્ષણોમાં તમારા માટે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જ્યાં આપણે વાત કરીએ સંબંધોની, તો કહેવાય છે ને કે કહેવાય ને કે ભાઈ શેરડીના જ્યારે આપણે ગાંઠની વાત કરતા હોઈ છે ને, ત્યાં ભાઈ ગાંઠ હોય છે ને ત્યાં રસ નથી હોતો ને, અને જ્યાં રસ હોય છે ને ત્યાં આગળ ગાંઠ નથી હોતી. તો એવી જ વાત કરીએ સુંદર મજાની ભાઈ, જીવનના સંબંધો પણ આવા જ હોય છે, જ્યાં અહંકાર, ગેરસમજ અને મન દુઃખની ગાંઠો બંધાઈ જાય ને ત્યાં પ્રેમ અને લાગણીઓનો રસ પણ સુકાઈ જાય છે. અને જ્યાં સાચો પ્રેમ, વિશ્વાસ અને લાગણીનો રસ હોય છે ને ત્યાં ભાઈ ગાંઠોને સ્થાન જ નથી મળતું. એટલે સુંદર મજાનું આપણને એક શેરડી પરથી શીખવાનું મળે છે, જ્યાં ગાંઠ હોય છે ને ત્યાં ભાઈ રસ નથી હોતો, અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી. એવું જે આપણા લાઈફનો સંબંધ પણ એવો છે. એની સાથે સુંદર મજાનું એવું ગીત લઈ લે ભાઈ, વનિતા બારોટના અવાજમાં લેવામાં આવેલું 2012 ગીત છે તમારા માટે.

0: You're listening to RM3 Radio Manoranjan.
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગલેણમાં 10:17 થઈ ગઈ છે અને આજે અમે તમારા માટે સ્પેશિયલ જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. તો આપણે ગુજરાતીમાં એક સુંદર મજાની એક કહેવત છે ને કે ભાઈ ગોળ અને કેરીનું અથાણું જેટલું જૂનું હોય છે ને એટલું ખાવામાં ટેસ્ટી લાગે છે. બસ આપણા ગીતોનું કલેક્શન પણ એવું જ છે, સુંદર મજાનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે 1994 નું ઓન યુ વે.

0: સમય ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:24 થઈ ગઈ છે. તો ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આજે અમે એક સુંદર મજાને એક ગુજરાતી રેસીપી લઈને આવ્યા છે. તો ચાલો આપણે આજે બનાવીશું ગુજરાતી ઢોકળા, જે બધાને ખાવાને ઘણા પસંદ હોય છે. તો આપણે ઇઝી બનાવીશું આજે ભાઈ રવાના ઢોકળા. કેટલા ઇઝી છે બનાવવાના, એના માટે તમને જોઈએ છે 1 કપ રવો. એમાં તમારે 1/2 કપ દહીં નાખવાનું. દહીં નાખીને પછી એમાં થોડું પાણી નાખીને સુંદર મજાનો પેસ્ટ બનાવી લેવાનું. એની અંદર મરચાંનું અને આદુંનું પેસ્ટ, થોડુંક મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીને થોડી વાર 10 મિનિટ સુધી રવા દેવાનું. 10 મિનિટ થઈ જાય પછી એની ઉપરથી થોડું આપણે કહીએ તો ભાઈ ઈનો કે ખાવાના સોડો, આપણે ગુજરાતીમાં સ્પેશિયલ કહીએ છીએ ખાવાના સોડો, એ નાખીને ઉપર થોડુંક લેમન જ્યુસ નાખીને સારી રીતે મિક્સ કરીને પછી સારી રીતે મિક્સ થઈ જાય પછી એક પ્લેટમાં, આપણે સુંદર મજાની પ્લેટમાં થોડું તેલ નાખીને એ બેટરને આપણે છે તે એ થાળીમાં મૂકી દેવાનું. પછી એને આપણે 10-15 મિનિટ સુધી સ્ટીમ કરીશું. સ્ટીમ થઈ જાય પછી જે ઢોકળાને આપણે બહાર કાઢીને ઠંડા થઈ જાય પછી એને આપણે કાપીશું. પછી સુંદર મજાનો એક વઘાર કરીશું, ગુજરાતી વઘાર. એના માટે તમને જોઈએ છે તેલ. તેલમાં આપણે નાખીશું થોડી રાઈ, હિંગ, તલ અને સૂકા મરચા. તો ભાઈ એની પછી ઉપરથી થોડુંક આપણે ગાર્નિશ માટે થોડા ધાણા, લીલા ધાણાનો પણ આપણે ઉપયોગ કરીશું. તો ભાઈ સુંદર મજાના ઢોકળા રવાના રેડી થઈ ગયા છે. ખાલી રવાના ઢોકળા નહીં પણ ઘણા જાતના ઢોકળા બને છે ગુજરાતીમાં ભાઈ. ચણાની દાળના, અડદની દાળના, મગની દાળના. તો આજે આપણે ખાલી શીખ્યા છે ભાઈ રવાની ઢોકળા. તો ભાઈ ખાવાની વાત જ કરી રહ્યા છે તો એવો જ એક સુંદર મજાનું આપણે ગીત લઈ લે, ખાટી મીઠી વાનગી તમારા માટે.
1: હે હે હે હે હે, ઓરી આવે તો તને વાત કહું ખાનગી.
2: એ જૂનાગઢના સીતાફળ, એ મારા ધોળકાના દાડમ,

સ્ટુડિયોની ગલિયારમાં 10:33 થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે સમય પર ના મળે એ બધું અર્થ વગરનું હોય છે. મોડું મળેલું સુખ પણ ક્યારેય દુઃખ બની જાય છે, પણ તક સમય સાથે આવે તો જ એની કિંમત રહે છે. પછી મળેલી વસ્તુમાં આનંદ ઓછો લાગવા લાગે છે. અને સમયને સમજો અને કદર કરો, કારણ કે સમય ગયો પછી બધું ખાલી રહી જાય છે. એટલે કે જે ટાઈમ તમને મળે છે ફ્રી ટાઈમ, એ ફ્રી ટાઈમમાં કંઈક કરવાની કોશિશ કરો, કારણ કે એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે ને તે ટાઈમ ફરીથી નથી મળતો. તો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું ગીત લઈ લઈએ ભાઈ. ચાલો તો ભાઈ અમદાવાદ આપણે ફરવા જઈએ. અમદાવાદનું સુંદર મજાનું ગીત લઈ લઈએ, અવિનાશના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, એની સાથે આવજો. કહેવાનો સમય થઈ ગયો છે ને. આપણી સાથે આજે સ્ટુડિયોમાં બે વ્યક્તિ છે. એમનું નામ છે, એક છે ભારતી અને એકનું નામ છે રુદ્રાની. તે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ટ્રેનિંગ માટે. ને એમના માટે સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ખલ્લાસી આ ગીત તો ભાઈ એમને જ નહીં પણ બધાને ઘણું ફેવરેટ છે આદિત્ય ગઢવીનું આ ગીત. ને અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યું હશે. બસ એની સાથે ભાઈ અમિતા નાપો નમતી. નમસ્કાર, શુભ દિવસ.